0: ટિકિટ પાસે મારામાં પછી ઓકે ખબર કરે તમારે રોડ મારગામાં કામ હોય તો ખેતી પાટી
1: આ તો ઠીક હોય
0: અમને તો ધાર લગાવી પાટી ધાર

0: પરિષ્ઠાના ખાના પ્રસંગમાં નિયમિત રૂપમાં આયરન કેલ્શિયમ ખાવાની શકાય. સ્વસ્થ ટાઈપ સુરક્ષિત પરિવાર
1: રેડિયો ગુરુવાહિન દ્વારા જનહિત મજાની સંદેશ
2: મંત્રાલય, એપિડેમિયોલોજી તથા રોગ નિયંત્રણ મહાશાખા, રાષ્ટ્રીય